એકસો 504 મેગાહર્ઝ છે. તુમી આયકત આદાન પાર જ્યા સભે લ્યો તર એકવાર કર્યા હોય એક વર જાઉન 100 મિનિટા જાતાત તુમચ્યાચ આવડીચી કાતારા.